સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. ભલે પધાર્યા. આજે અવાજ સાંભળ્યો નથી લાગતો કે લતા મંગેશકર ગાઈ રહ્યા છે. યસ, નથી લતા મંગેશકર, પણ આજે ગાયિકા જે છે એ છે સુમન કલ્યાણપુર, જેમનો 31 મહિના દિવસે અંતકાલ થઈ ગયો. તેઓ 89 વર્ષના હતા અને 1954થી બોલિવૂડ માટે ગીતો ગાતા. પહેલું ગીત એમણે મરાઠી ફિલ્મ માટે ગાયું હતું અને ત્યાર પછી સંજોગવશ હિન્દી ફિલ્મમાં નંબર લાગી ગયો હતો. પણ વસ્તુ એ હતી કે એમનો અવાજ એવો કે લોકો એમને લતા મંગેશકર તરીકે, જો કેટલીક વખત તો ટીવીમાં કે રેડિયો પર જે એનાઉન્સરો હોય છે એમ ભૂલ કરી નાખે છે કે ભાઈ આ લતા મંગેશકર ગાઈ રહ્યા છે, પણ ખરી રીતે આ સુમન કલ્યાણપુર હતા. રેડિયો સિલોન તો એમના નામ કેટલી વખત બોલતા જ નહીં અને જે શ્રોતાજનો હતા એ કન્ફ્યુઝ થઈ જતા હતા. એવા ગાયિકાના ગીતો આજે આપ સાંભળશો. આમ મને ખબર છે બીનાબેન આપશોને વધારે માહિતી આપશે, તો હું આગળ આપણે કાર્યક્રમમાં સાંભળીએ ફિલ્મ એપ્રિલ ફૂલનું આ ગીત રફી સાથે.

નમસ્કાર મિત્રો, આપ સાંભળી રહ્યા છો 106.1 FM માધ્યમથી રેડિયો આકાશવાણીને. અને આજે અમે કાર્યક્રમમાં ગીતો વગાડી રહ્યા છીએ લતા મંગેશકરના નહીં પણ સુમન બેનના, અને એમનું મૂળ નામ હતું સુમન હેમાડી. એમનો જન્મ ઢાકા એ સમયે બ્રિટિશ ઇન્ડિયા હાલ બાંગ્લાદેશમાં થયો હતો. તેઓએ માત્ર હિન્દી જ નહીં પરંતુ ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી સહિત અનેક ભાષાઓમાં ગીત ગાયા છે. 1943 એમનું કુટુંબ મુંબઈમાં સ્થાયી થયું અને ત્યાં તેમણે સંગીતની તાલીમ લીધી હતી. એમને પેઇન્ટિંગમાં ખૂબ જ રસ હતો અને પેઇન્ટિંગમાં ખૂબ જ સારા પણ હતા, તેથી એમને જે જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં એડમિશન પણ મળી ગયું હતું. માત્ર 15 વર્ષની વયે તેઓ એટલું સુંદર ગાતા હતા કે તેઓ ઓલ ઇન્ડિયા રેડિયોમાં એમણે ગાવાનું સ્ટાર્ટ કર્યું. લોકલ કોન્સર્ટમાં એમને તલત મહેમૂદે સાંભળ્યા અને હાથ ઝાલીને HMV સ્ટુડિયોમાં રેકોર્ડિંગ માટે લઈ ગયા. 1954 એમને બોલિવૂડમાં ડેબ્યુ કર્યું. હા મિત્રો, અને આ ફિલ્મ હતી તલત મહેમૂદ સાથે ફિલ્મ દરવાજા. અને એ જ વર્ષે એમણે રફી અને ગીતા દત્ત સાથે આરપારમાં પણ ગાયું, પરંતુ બદનસીબે ઓપી નૈયર એમનું નામ રેકોર્ડ પર મૂકી ના શક્યા, કેમ કે તેઓ ફક્ત 15 વર્ષના સ્કૂલમાં જતા હતા. અને એટલે ઘણા બધા ગીતો એવા છે કે જેમાં એમણે ગાયા છે પણ એમને એ ઓળખ ના મળી શકી. 1960 જ તો એ લોકો તેઓ મીના કુમારી, સાધના અને નૂતનનો અવાજ પણ બની ગયા. મિત્રો, સુમનજીનો અવાજ એટલો મીઠો અને કોમળ છે કે ઘણી વખત લોકો એમને લતા મંગેશકરનો અવાજ સમજી લેતા હતા, પણ તેમણે પોતાની અલગ ઓળખાણ બનાવી. 1960ના દાયકામાં તો તેઓ ખૂબ લોકપ્રિય પણ બની ગયા. મિત્રો, કાર્યક્રમમાં આગળ અમે જે ગીત સાંભળવા જઈ રહ્યા છીએ તે છે ફિલ્મ જબ જબ ફૂલ ખીલે, 1965નું આ મૂવી છે અને ખૂબ જ સુંદર છે મિત્રો ગીત આ. તો ચાલો સાંભળી લઈએ

નથી લાગતો લતા મંગેશકરનો અવાજ, હું ઘડી ઘડી કહી રહ્યો છું, પણ એવું લાગે જ છે કે લતા મંગેશકરનો અવાજ છે. અને આ ઘણા ગીતો જે છે રફી સાથે 60ના અને 70ના દાયકામાં ગવાયા હતા. એનું એક મુખ્ય કારણ એ હતું કે લતાજી એ છે ને તે એમણે એક રોયલ્ટી માટે જે પ્રોડ્યુસરો હતા અને મોટી જે કંપનીઓ હતી જેવી કે HMV કંપનીઓ હતી એમની સાથે વિરુદ્ધ કે રોયલ્ટી એમને ગાયકોને મળવી જોઈએ એ માટે એમણે એક ચળવળ કરી હતી. એમાં બધાએ ભાગ લીધો હતો પણ મોહમ્મદ રફી જે હતા એમણે કીધું હતું કે હું ભાગ નહીં લઉં એમાં. એટલે મોહમ્મદ રફી અને લતા વચ્ચે એમાં એમાં અણબન થયો. એમનો ફાયદો સુમન કલ્યાણપુરને બહુ થયો. એટલે રફી જે ગીતો લતા મંગેશ માટે ગાવાના હતા એ સુમન કલ્યાણપુરે ગાયા. બીજું કે SD બર્મન હતા એમનો પણ લતા મંગેશકર સાથે બનતું નહોતું. એટલે SD બર્મન જે ગીતો લતા મંગેશકર માટે જેવા હતા એ બધા સુમન કલ્યાણપુરને આપતા હતા. તો આગળ સાંભળીએ ફિલ્મ બ્રહ્મચારીનું ગીત.

મિત્રો આગળ જે અમે ગીત આપને સંભળાવવાના છે એ મમતા ફિલ્મનું ગીત છે અને આ ગીત જે ફિલ્મમાં લતા મંગેશકરે પણ ગાયું છે જે સોલો ગાયું છે અને સુમન કલ્યાણપુરે રફી સાથે જે ગાયું છે એ ડ્યુએટ ગાયું છે કારણ કે રફી અને લતા મંગેશકરનું બનતું ન હતું તો આજે બેસ્ટ એક્ઝામ્પલ

આકાશવાણી ભારત ભવનના સમગ્ર શ્રોતાગણને નીલિમા બુલાના હાર્દિક પ્રણામ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું કે હિન્દી ફિલ્મ સંગીતની મધુર અને મખમલી અવાજની મલ્લિકા સુમન કલ્યાણપુરને સમર્પિત આજનો સુંદર કાર્યક્રમ આપને પસંદ આવી રહ્યો જ હશે. મિત્રો, સુમન કલ્યાણપુરે મુકેશજી સાથે મળીને ગાયેલા સુંદર ગીતોની આ નાની ઝલક સાથે આ ગીતોની મહેફિલને હાલ માટે સ્થગિત

આકાશવાણી ભારત ભવન આજના સમાચારો. ભારતનો વિરોધ છતાં હોર્મુઝમાં ફરી એકવાર ભારતીય નાગરિકવાળા જહાજ પર હુમલો અને વડાપ્રધાન મોદીની ફ્રાન્સ યાત્રા. હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકા અને ઈરાન યુદ્ધ શાંતિ કરારની ચર્ચા થઈ રહી છે, પરંતુ હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી. આ વચ્ચે હોર્મુઝમાં ભારતીયોને સતત નિશાન બનાવવા મામલે ભારતે વિરોધ કર્યો છે. હોંગકોંગના ધજવાળા ટેન્કર પર 11-12 જૂને હોર્મુઝ સ્ટ્રેટમાં ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જહાજ પર સંપૂર્ણપણે ભારતીય ખલાસીઓ સવાર હતા. જહાજને નુકસાન થયું હતું, પરંતુ તમામ ખલાસીઓ સુરક્ષિત છે. આ પહેલાં 8 જૂને અમેરિકાએ ભારતીય નાગરિકવાળા જહાજ પર હુમલો કર્યો હતો, જેમાં 1 ખલાસીનું મૃત્યુ થયું હતું. આ ખલાસીના મોત અંગે અમેરિકાના નિવેદનો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે અમેરિકીની ધમકી અને કડક સંદેશ છતાં વડાપ્રધાન મોદી મૌન કેમ છે. વડાપ્રધાન મોદીની વાત કરીએ તો એમની એઓ ફ્રાન્સની યાત્રા પર છે. તેમણે ફ્રાન્સના ની શહેરમાં આયોજિત ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારતની પ્રાથમિકતા માનવ આધારિત ટેકનોલોજી છે. હાલ નવી ટેકનોલોજી અને વિચારો પર ઝડપ ગતિએ અને મોટા પાયે કામ થઈ રહ્યું છે. છેલ્લા 12 વર્ષમાં ભારતે એક મજબૂત નવી પ્રણાલી વિકસી છે, જેના લીધે ભારત વિશ્વની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે. વડાપ્રધાને આગળ જણાવ્યું હતું કે ભારત અને ફ્રાન્સ વચ્ચે એક ખાસ ભાગીદારી છે, જે કનેક્શન, કન્વિક્શન અને ઇનોવેશન એ શેર વિઝન છે. ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવા બાબતે અમેરિકા અને યુરોપના ઘણા દેશો સતત આકરી ટીકા કરતા રહ્યા છે. તાજેતરમાં ભારતીય વિદેશ મંત્રી જયશંકરે યુરોપિયન દેશો પર જ આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે આ દેશો, એટલે કે યુરોપિયન દેશો, ભારતના દુશ્મનોને હથિયાર વેચે છે, જેનો ઉપયોગ અમારા પર હુમલો કરવા માટે થાય છે. આમ છતાં અમે ભારતીયોએ ક્યારેય યુરોપિયન દેશો પર જોખમ ન થાય એવું કામ કર્યું નથી. અને ગઈકાલે રમાયેલી આઈસીસી વુમન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારત મહિલા ટીમે પાકિસ્તાનને 66 રનથી હરાવ્યું હતું. ભારતે પહેલી બેટિંગ કરી 171 રનનું લક્ષ્ય પાકિસ્તાનને આપ્યું હતું. પાકિસ્તાન માત્ર 106 રનમાં આઉટ થઈ ગયું હતું. ભારત વતી ઓપનર સ્મૃતિ મંદાનાએ ધમાકેદાર અર્ધસદી ફટકારી હતી અને દીપ્તિ શર્માએ 5 વિકેટ ઝડપી ભારતને શાનદાર જીત આપી હતી. છેલ્લે સોના ચાંદીના ભાવમાં 22 કેરેટનું સોનું 10 ગ્રામ દીઠ રૂપિયા 1,36,650, ચાંદી 1 કિલો દીઠ રૂપિયા 2,60,000. બહુ મોંઘું થઈ ગયું છે ચાંદી પણ. ન્યુઝીલેન્ડ $1નો ભાવ છે 54 રૂપિયા અને 63 પૈસાનો. આ હતા આપને માટે આજના સમાચારો. નમસ્કાર.

પ્યારેલાલ અને શબ્દો છે આનંદ બક્ષીના. મિત્રો, દિલમાં જ્યારે ભક્તિનો ભાવ જાગે ત્યારે હોઠ પર આપોઆપ ભગવાનનું નામ આવી જાય છે. સવાર હોય કે સાંજ, દરેક પળે મન એક જ પ્રાર્થના કરે છે કે કાના અમને તમારું દર્શન કરાવો. અને આ જ ભાવનાથી ભરેલું આ સુંદર ભજન આપણે સાંભળી રહ્યા છીએ. મિત્રો, ભક્તિમાં લીન થઈ જઈએ એ પહેલાં આ અઠવાડિયાની ધાર્મિક સામાજિક જાહેરાતો પર નજર નાખી લઈએ. મિત્રો, ભક્તિ શુદ્ધ અને સકારાત્મક ઉર્જાનો અનોખો મેળો ગાયત્રી યજ્ઞ વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશને યોજ્યો છે. WIA તરફથી ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું છે. ગાયત્રી અને યજ્ઞ આપણા વૈદિક સંસ્કૃતિના બે મજબૂત આધારો છે, જેમાં યજ્ઞ એટલે માત્ર હવન નથી પણ નિષ્કામ સેવા અને સકારાત્મક વિચારોનો સંદેશ આપે છે. આવો જ ગાયત્રી યજ્ઞ વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશને 48 કેમ્પ સ્ટ્રીટ કિલબની ભારત ભવન ખાતે 28 જૂને આયોજિત કર્યું છે. મિત્રો, WIA આપ સર્વે વેલિંગ્ટન વાસીઓને મિત્ર મંડળ અને કુટુંબીજનો સાથે આવવા ભાવભર્યું આમંત્રણ પાઠવી રહ્યું છે. આ યજ્ઞ બાદ મહાપ્રસાદનું આયોજન પણ કરાયું છે અને યજ્ઞમાં પૂજા સામગ્રી પણ આપને આપવામાં આવશે. તો હવે આપને શું જોઈએ, ફક્ત આપની હાજરી જરૂરી છે. તો મયુરભાઈને કે હેમાબહેનને આપ આપણા નામો રજીસ્ટર કરાવી શકો છો, અને વધારે માહિતી જોઈતી હોય તો પણ આપ મયુરભાઈને કે હેમાબહેનને ફોન કરી લઈ શકો છો. 48 કેમ્પ સ્ટ્રીટ કિલબની ભારત ભવન 10 સવારે 10 વાગે 28 જૂનના રવિવારે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તો જરૂર જરૂરથી પહોંચી જજો.

મિત્રો, આપ આનંદ રહ્યા છો વેલિંગ્ટન ભારતીય મંડળના ગૌરવ પ્રતિક રેડિયો કાર્યક્રમ આકાશવાણી ભારત ભવનના જીવંત પ્રસારણનો. લેજેન્ડરી ગાયિકા સુમન કલ્યાણપુરના સદા બિહાર ગીતોની સંગીત યાત્રામાં આપના સાથ બદલ ધન્યવાદ. આગળ પ્રસ્તુત છે સંજીવ કુમાર અને રાખીને લઈને બનેલી 1971ની ફિલ્મ પારસનું એક સુમધુર રોમેન્ટિક ગીત, જેમાં પ્રેમની તીવ્રતા અને પ્રિયતમની ઝંખના ખૂબ જ